नमस्कार, सुप्रभात। एफएम बैंड 102.4 मेगाहर्ट्ज पर आकाशवाणी राजकोट विविध भारतीनी मनोरंजन सेवानू आ राजकोट केन्द्र छे। आजे नीज जेठ वद दसम विक्रम संवत 2082 એટલે કે તારીખ 10 જુલાઈ 2026 ને શુક્રવાર। અત્યારે સવારના 5:57 થઈ છે। આજની આ પ્રાતકાલીન સભાના વૈવિધ્યસભર કાર્યક્રમોમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત, અભિવાદન। સભાનો આરંભ કરીએ મંગલ સ્વરથી।

0: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટઝ પર આકાશવાણી રાજકોટ વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જયારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચે અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 991 આ નંબર પર.

0: 800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
2: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે, તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
2: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા,
2: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
2: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
2: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
2: અમને સાંભળવા માટે સૌનો આભાર.
0: શ્રોતાઓ, સર્વ જાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-2677-991 આ નંબર પર, 1-800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું, FM બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પરથી. આઈએફ સુનતે હૈ શેષ કાર્યક્રમ ચિત્રલોક કા શેષ ભાગ.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ શાસ્ત્રીય સંગીતના કેટલાક કલાકારો વિશે વાતો અને શાસ્ત્રીય સંગીત પર આધારિત કેટલાક ફિલ્મી ગીતો. પંડિત ભાસ્કર બુવા બખલે અપ્રતિમ ગાયક હતા અને એમની બરોબરી જૂજ ગાયકો જ કરી શકતા. ભાસ્કર બુવાના સમયમાં મરાઠી રંગભૂમિ પર જે સંગીત ગવાતું તે કવ્વાલી, ગઝલ તથા ઠુમરીની ચાલ પર રચવામાં આવતું. ભાસ્કર બુવાએ વિદ્યાહરણ, સ્વયંવર, દ્રૌપદી વગેરે નાટકોમાં યમન, બિહાગ, ભૂપ, ભીમ પલાસી, બાગ્યશ્રી, તિલક કામોદ વગેરે શાસ્ત્રીય રાગો પર ગીતોની સંગીત રચના કરી હતી, જે ખૂબ જ લોકપ્રિય થઈ અને મરાઠી નાટ્ય સંગીતનું સ્વરૂપ જ બદલાઈ ગયું. આ કારણે મહારાષ્ટ્રમાં શાસ્ત્રીય સંગીતનો ખૂબ જ પ્રચાર થયો અને સમાજમાં શાસ્ત્રીય સંગીત માટે અભિરૂચિ પેદા થઈ. ઈસવીસન 1922માં લગભગ 50 વર્ષની વયે પંડિત ભાસ્કર બુવા બખલે નિર્વાણ પામ્યા હતા. કાર્યક્રમનું પ્રથમ ગીત સુર સંગમ ફિલ્મનું, બોલ છે વસંત દેવના, ધૂન છે લક્ષ્મીકાંત પ્યારેલાલની, ગાયક કલાકાર છે પંડિત રાજન મિશ્રા અને પંડિત સાજન મિશ્રા.

ગણેશપુરી વજ્રેશ્વરીના સ્વામી શ્રી મુક્તાનંદજી પરમહંસ મસ્તિષ્ક શૂળથી પીડાતા હતા. એમનાથી એ વેદના સહન થઈ શકતી ન હતી અને એમણે પથ્થર પર માથું અફાડવાનો નિશ્ચય કર્યો. તેવામાં એમને એક વિખ્યાત સંગીતકારનો ભેટો થયો અને એમણે કહ્યું, સંસારમાં એવો કોઈ રોગ નથી જે સંગીતથી ન મટી શકે. સ્વામી મુક્તાનંદે એમની વાતની ખરાઈ કરવા એક મોટો તંબુરો મંગાવ્યો. તંબુરો વગાડતા વગાડતા તેઓ ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરવા લાગ્યા. ધીમે ધીમે એમણે મંત્ર અને સંગીતની ધ્વનિને એકરૂપ બનાવી દીધા. પછી એમણે જાપ છોડી દીધા તો પણ તંબુરામાંથી એમને ઓમ નમઃ શિવાયનો ધ્વનિ સંભળાતો રહ્યો. આમ કરતા 4-5 મહિનામાં એમની શિરોવેદના નષ્ટ થઈ ગઈ. તે પછી એમની યાદશક્તિ પણ એટલી વધી ગઈ કે એક જ વાર વાંચવાથી બધું યાદ રહી જવા માંડ્યું. મોહમ્મદ રફીના મનમોહક સ્વરમાં સાંભળીએ મેરી સુરત તેરી આંખે ફિલ્મનું ગીત. ગીત રચના છે શૈલેન્દ્રની, સંગીત રચના છે સચિનદેવ બર્મનની.

0: दिखदा ढीकी ढीकी दिखदा।
1: मराठी रंगभूमिना अद्वितीय कलाकार बाल गंधर्वनो जन्म 26 जून 1888 थयो हतो। એમનું મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ હતું, પણ ફક્ત 10 વર્ષની વયે જ્યારે લોકમાન્ય તિલકને એમણે ગીત સંભળાવ્યું ત્યારે લોકમાન્ય તિલક ખૂબ જ પ્રભાવિત થયા અને એમને બાલ ગંધર્વની ઉપમા આપી। ત્યારથી તેઓ આ નામે ઓળખાયા। એમની જૈફ ઉંમરે તેઓ એક સંગીત કાર્યક્રમ આપી રહ્યા હતા ત્યારે નાદુરસ્ત તબિયતને કારણે એમનાથી ગાઈ શકાયું નહીં। એમને શ્રોતાઓને કહેવું પડ્યું, દેવી સરસ્વતીએ હવે મારી પાસેથી વિદાય લઈ લીધી છે, માટે હું આપ સૌની ક્ષમા યાચના કરું છું। સાધારણ રીતે આવા પ્રસંગે શ્રોતાઓની અપેક્ષા નહીં સંતોષાતા ખડભડાટ મચી જાય, પરંતુ બાલ ગંધર્વની અત્યંત લોકપ્રિયતાને લીધે અને એમના પ્રત્યેના અહોભાવને પ્રતાપે શ્રોતાઓ શાંતિપૂર્વક વિખરાઈ ગયા। શાસ્ત્રીય સંગીત પર આધારિત કેસે કહું ફિલ્મનું ગીત સાંભળીએ। ગીતકાર છે શકીલ બદાયુની, સંગીતકાર છે સચિન દેવબર્મન, ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર અને એસ ડી બાતીશ।

દલસુખરામ ઠાકોર જૂનાગઢના નવાબ મોહબ્બત ખાના દરબારી સંગીતકાર તથા ગુરુ હતા. એક વેળા નવાબ દલસુખરામને પોતાની સાથે શિકાર પર લઈ ગયા. નિર્દોષ હરણોનો શિકાર થાય તે વાત દલસુખરામને રૂચિ નહીં, એટલે એમણે હવામાં બંદૂક ફોડી જેથી હરણો નાસી ગયા. નવાબ આથી અત્યંત ગુસ્સે થયા. પ્રાણ બચાવવા દલસુખરામ નદીના સામે પાર તરીને ઝાડીમાં છુપાઈ ગયા. થોડા વખત પછી બહારથી આવેલા કેટલાક સંગીતકારોનો કાર્યક્રમ નવાબે ગોઠવ્યો. એમનું સંગીત સાંભળીને નવાબને લાગ્યું કે જો દલસુખરામ ત્યાં હોત તો સર્વ સંગીતકારોને માત કરત. આથી એમણે દલસુખરામની શોધ કરાવી. તેઓ ગિરનારની એક ગુફામાં વસતા સાધુઓના મંડળમાં સાધુ વેશે મળી આવ્યા. તરત જ એમને દરબારમાં લઈ જવામાં આવ્યા અને 2 કલાક સુધી ગાઈ એમણે બહારથી આવેલા સંગીતકારોને માત કર્યા. ભીમસેન જોશી અને મન્નાડેના મોહક સ્વરમાં સાંભળીએ બસંત બહાર ફિલ્મનું શૈલેન્દ્રએ રચેલું અને શંકર જયકિશને સ્વરબદ્ધ કરેલું ગીત.

0: થઈ ગઈ વ્યવસ્થા.
1: શેની?
0: ગુડીની ફીસ ની.
1: દેખાડ. 20,000 ની લોન તરત. ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

0: જૂના જમાનામાં બેતિયાના રાજ દરબારમાં દર વર્ષે ફાગણ મહિનામાં વસંત ઋતુ દરમિયાન દરરોજ સંગીતનો જલસો યોજાતો. વસંતોત્સવ તરીકે ઉજવાતા આ સંગીતના કાર્યક્રમની વિશેષતા એ હતી કે કોઈ પણ ગાયક ગાવામાં ભૂલ કરે તો એની સજા રૂપે ગાયકને ઉચકીને એક રંગીન પાણીના હોજમાં ડૂબાડીને નવડાવવામાં આવતો. ક્યારેક એવું પણ થતું કે ગાયક પોતાને ઉચકીને લઈ જનારા માણસોમાંથી એકાદ બેને હોજમાં ઘસડી જતો અને એમને પણ નવડાવતો. આવી ગમ્મતભરી પ્રથા રાજા હરેન્દ્ર કિશોરના શાસન દરમિયાન પ્રચલિત હતી. સાંભળીએ શાસ્ત્રીય સંગીત પર આધારિત બૂટ પોલિશ ફિલ્મનું શૈલેન્દ્રનું ગીત. સંગીત શંકર જયકિશનનું છે, સ્વર છે મન્ના ડેનો.
1: ના

જયપુર નરેશ મહારાજા રામસિંહના દરબારમાં પંજાબનો એક ગવૈયો આવ્યો અને પોતાનું સંગીત સંભળાવવાની પરવાનગી માગી. પરવાનગી મળતા ગવૈયાએ મહારાજા સમક્ષ જે સંગીત ગાયું એ કસ વગરનું હતું. તેમાં સુર, તાલ, લય વગેરેના કોઈ ઠેકાણા ન હતા. ગવૈયાનો પહેરવેશ આંજી નાખે એવો ચોક્કસ હતો અને હાથમાં સોનાના કડા તથા આંગળીઓ પર વીંટીઓ ઝગમગતી હતી. કાર્યક્રમ પૂરો થતા મહારાજાએ હુકમ આપ્યો કે ગવૈયાને 500 રૂપિયા અને એક કોડીનું ઇનામ આપવું. ગવૈયાએ આનું કારણ પૂછ્યું. મહારાજાએ કહ્યું કે 500 રૂપિયા ઠાઠ ભર્યા લેબાસ માટે અને કોડી સંગીત માટે આપવામાં આવ્યા છે. ગવૈયાએ લેબાસ માટેનું ઇનામ ન લીધું અને ફક્ત કોડી લઈને ચાલતો થયો. આવું અપમાન ગવૈયાથી સહન થયું નહીં. એણે 3 વર્ષ સુધી અવિરત રિયાઝ કરીને કંઠમાં તથા સંગીતમાં અસર પેદા કરી. ફરી એકવાર જયપુર જઈને એણે મહારાજાને પોતાનું સંગીત સંભળાવ્યું. આ વખતે એણે બિલકુલ સાદો જ વેશ પહેર્યો હતો. સંગીતથી મહારાજા બહુ પ્રભાવિત થયા અને સંગીતમાં આટલું બધું પરિવર્તન શાથી થયું એમ પૂછ્યું. જવાબમાં ગવૈયો બોલ્યો, હુઝુર, આ પરિવર્તન આપની કૃપાને જ આભારી છે. પહેલી વખત જો આપે મને પાઠ ન શીખવ્યો હોત તો હું હજી સુધી પહેલાની માફક બેસુરુ સંગીત જ ગાતો હોત. મહારાજાએ એની કદર કરી અને ખૂબ મોટું ઇનામ આપ્યું. સાંભળીએ ગુલઝારની ગીત રચના, રાહુલદેવ બર્મનની ધૂન, ગાયક કલાકાર છે ભૂપિંદર અને લતા મંગેશકર, ફિલ્મ છે કિનારા.

કર્યું અને તે વિદ્યાનું પ્રદાન પાર્વતીને કર્યું. વધુમાં પાર્વતીની શયન મુદ્રા જોઈને શિવે રુદ્રવીણાની રચના કરી. શિવે પોતાના પાંચ મુખમાંથી ભૈરવ, હિંડોલ, મેઘ, દીપક તથા શ્રી એવા પાંચ રાગ રચ્યા અને પાર્વતીએ માલકંસ રાગની રચના કરી. બીજા એક સંસ્કૃત ગ્રંથ પ્રમાણે આરંભમાં બ્રહ્માએ સંગીતકલા શિવને શીખવી, શિવે સરસ્વતીને, સરસ્વતીએ તે નારદને શીખવી અને નારદે તે કળા ગંધર્વો, કિન્નરો અને અપ્સરાઓને શીખવી. રજૂ કરીએ છીએ ચિત્રલેખા ફિલ્મનું સાહિર લુધિયાનવીનું લખેલું, રોશનનું સંગીતથી રચેલું અને લતા મંગેશકર તથા આશા ભોસલેએ ગાયેલું ગીત.

પંડિત જયસુખલાલનો જન્મ ઈસવીસન 1909માં ભરૂચના એક ગુજરાતી કુટુંબમાં થયો હતો. ઈસવીસન 1962થી તેઓ મુંબઈ આવી વસ્યા હતા અને ઈસવીસન 1989માં એમનું અવસાન થયું હતું. ત્યાં સુધી તેઓ શાસ્ત્રીય સંગીતના સંશોધન તથા પ્રચારમાં વ્યસ્ત રહ્યા. એમણે પુષ્કળ બંદિશો તથા રાગોની રચના કરી, જે એમના પુસ્તકો કાનડા કે પ્રકાર, મલ્હાર કે પ્રકાર, સારંગ કે પ્રકાર તથા ભૈરવ કે પ્રકારમાં એમણે આપી છે. આ પુસ્તકોમાં એમણે પ્રચલિત, અપ્રચલિત તથા સ્વરચિત બંદિશો તથા રાગોનું નજરાણું વાચકો સમક્ષ ધર્યું છે. એમણે પોતે રચેલા કેટલાક રાગોના નામો વિનય ભૈરવ, ત્રિભુવન મોહિની, વિનય કાનડા, ચંદ્રમુખી કાનડા, ત્રિભુવન મલ્હાર,

વસંતી મલ્હાર વગેરે છે. એમનું ઉપનામ વિનય હતું તથા પિતાનું નામ ત્રિભુવન દાસ હતું. કલકત્તાની સંગીત રિસર્ચ એકેડેમી, વડોદરાની ત્રિવેણી સંસ્થા તથા ગુજરાત રાજ્ય તરફથી તેઓ સન્માનિત થયા હતા. દિલ્હી સિક્સ ફિલ્મનું ગીત સાંભળીએ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં. સંગીત રચના છે એ આર રહેમાનની.

દક્ષિણ ભારતના કર્ણાટક સંગીતમાં જે કલાકારે કોઈ પણ એક રાગ પર પ્રભુત્વ મેળવ્યું હોય એના નામની આગળ તે રાગનું નામ જોડવામાં આવતું. સીતારામૈયા નામના ગાયક દક્ષિણના તોડી રાગ પર પ્રભુત્વ ધરાવતા હોવાથી તેઓ તોડી સીતારામૈયા નામથી ઓળખાતા. નરસિંહ મહેતાએ કેદાર રાગ ગીરવે મૂક્યો હતો તેવો એક પ્રસંગ તોડી સીતારામૈયાના જીવનમાં પણ બન્યો. એક વેળા પૈસાની તંગીને લીધે તેઓ શાહુકાર પાસે ગયા. એમની પાસે ગીરવી મૂકવા માટે કોઈ વસ્તુ ન હતી. આથી શાહુકારે એમને તોડી રાગ ગીરવે મૂકવાનું કહ્યું. તે માટે તેઓ કબૂલ થયા. સીતારામૈયા તંજાવુરના રાજાના માનીતા ગાયક હતા. એકવાર રાજાએ સીતારામૈયાને એમનો પ્રિય તોડી રાગ સંભળાવવાની ફરમાઇશ કરી. સીતારામૈયાએ જણાવ્યું કે તોડી રાગ એમણે ગીરવે રાખ્યો હોવાથી તેઓ એ રાગ નહીં ગાઈ શકે. રાજાને આશ્ચર્ય થયું અને એમણે શાહુકારને પૈસા આપીને તોડી રાગ છોડાવ્યો અને સીતારામૈયાએ તે રાગ ગાયો. કાર્યક્રમનું સમાપન કરતા રજૂ કરીએ છીએ યેસુદાસના સ્વરમાં આનંદ મહેલ ફિલ્મનું ગીત. ગીત છે યોગેશનું, સંગીત છે સલીલ ચૌધરીનું.

આજે અમે રજૂ કરી શાસ્ત્રીય સંગીતના કેટલાક કલાકારો વિશે વાતો અને શાસ્ત્રીય સંગીત પર આધારિત કેટલાક ફિલ્મી ગીતો. હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો. નમસ્કાર.

તેમ બંગડીઓનો મધુર અવાજ પણ ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરે છે. ચાંદલો સ્ત્રીના ચહેરાને તેજસ્વી બનાવે છે. કાજળથી આંખોની અભિવ્યક્તિ વધુ જીવંત બને છે. ગજરાની મહેક સ્ત્રીના શણગારમાં અને ઘરના વાતાવરણમાં પ્રકૃતિનો નાજુક સ્પર્શ ઉમેરે છે. તો આવો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં લમ્હે ફિલ્મનું આ ગીત.

સ્ત્રીના શૃંગારના દરેક આભૂષણની એક આગવી ઓળખ હોય છે. નાની બાળકીથી લઈ ને વડીલો સુધી સૌ કોઈ સ્થળ અને પ્રસંગને અનુરૂપ આભૂષણો પહેરે છે. જેમ મંદિરનો ઘંટારવ સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે,

શણગાર માત્ર સુંદરતા માટે જ નથી, આરોગ્યની દ્રષ્ટિએ પણ તેનું એટલું જ મહત્વ છે. જેમ કે કપાળમાં બે ભ્રમરની વચ્ચે જ્યાં ચાંદલો કરવામાં આવે છે તે ભાગને આજ્ઞાચક્ર કહેવાય છે, જેનાથી સ્ત્રીઓમાં એકાગ્રતા વધે છે. વળી હાથની બંગડીઓ તથા પગની આંગળીઓમાં પહેરવામાં આવતા વિછિયાથી સ્ત્રીઓને બ્લડ પ્રેશર કાબૂમાં રાખવામાં સહાયતા મળે છે. હાથ પગમાં મહેંદી મૂકવાથી શરીરને ઠંડક મળે છે. પરિણીત સ્ત્રીઓ જે સોનાનું મંગળસૂત્ર પહેરે છે તેનાથી સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે અને સોનું શરીરમાં તેજ વધારનારી ધાતુ છે. પગમાં પાયલ પહેરવાથી સાયટિકાના દર્દમાં રાહત મળતી હોવાનું મનાય છે. તો આવો સાંભળીએ અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના યુગલ સ્વરમાં દીવાના ફિલ્મનું આ ગીત.

یہ شام مستانی، દેવ દેવીઓનો શણગાર તેમના દિવ્ય સ્વરૂપ અને સંદેશ વ્યક્ત કરે છે, જેમ કે ભગવાન શિવની જટા, ભસ્મ વગેરે તપસ્યા અને વિરક્તિ દર્શાવે છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના મુગટનું મોરપીચ, વાંસળી, પીતાંબર વગેરે પ્રેમ અને આનંદ દર્શાવે છે. માતા દુર્ગાનો શણગાર શૌર્ય અને રક્ષણ દર્શાવે છે. માતા લક્ષ્મીનો શણગાર સમૃદ્ધિ અને શુભતાનું ચિહ્ન છે, જ્યારે માતા સરસ્વતીના સફેદ વસ્ત્રો અને વીણા શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. માતાજીના દિવ્ય શણગારનું વર્ણન કરતા ગુજરાતી ગરબાઓ ખૂબ જ લોકપ્રિય છે, જેમ કે સજી સોળે શણગાર મેલી દેવડા કેરી હાર માય

પાથર્યો પ્રકાશ ચૌદ લોક મારે, ઉપરાંત હોય કે ન હોય મને અંબા દેખાય, સજી સોળે શણગાર અવની પર ઉતરી, નેપુરના નાદ તો એવા સંભળાય. તો સાંભળશો કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં અપના દેશ ફિલ્મનું આ ગીત.

શણગાર અને સૌભાગ્ય ભારતીય સંસ્કૃતિમાં એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. સેથામાં પૂરેલું સિંદૂર અને ગળામાં પહેરેલું મંગળસૂત્ર એ પરિણીત સ્ત્રીઓની ઓળખ માનવામાં આવે છે. પતિના દીર્ઘાયુ માટે પત્ની સેથામાં સિંદૂર પૂરે છે. લગ્ન પ્રસંગે વરરાજા કન્યાના ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે. ત્યારબાદ સૌભાગ્યવતી સ્ત્રી નિરંતર આ મંગળસૂત્રને પહેરી રાખે છે. મંગળસૂત્ર પતિ પત્નીને જીવનભર મંગળમય એક સૂત્રમાં બાંધી રાખનારા આભૂષણ તરીકે સ્થાન ધરાવે છે. રજૂ કરીએ છીએ સોનુ નિગમ, અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, અમિત કુમાર અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં કભી ખુશી કભી ગમ આ ફિલ્મનું ગીત.

ये शाम मस्तानी। તો આજના કાર્યક્રમમાં અમે આપને જણાવ્યો પરંપરાગત શણગારની પાછળ છુપાયેલો અર્થ અને ગીતો સાથે સજાવ્યો સુરોનો શણગાર। મિત્રો, આભૂષણો સમયની સાથે બદલાય છે, પણ સ્ત્રીનું સૌંદર્ય તેના સ્વભાવ, પ્રેમ અને સ્મિતમાં સદાય ઝળહળતું રહે છે। આપની રેડિયો મિત્ર હિરલ માકડને રજા આપશો। નમસ્કાર।